ઓરે નો એન્ટી મારે બે રેડિયો ફન હેપી ઓલ ટેટ એન્ટ્રી સેન્સેશન ચડતા હૈ ઓન રેડિયો ફોન.